અંબાજીના આશીષ અને સોમનાથનો શંખનાદ, ગરબાના ઢોલ અને સૌરાષ્ટ્રના ગીત, અમદાવાદી મજાજ અને સુરતની સોડમ, કચ્છના રંગ અને બરોડાના સંસ્કાર, આ છે એ ગુજરાત જેને તમે રોજ યાદ કરો છો પણ ત્યાં પહોંચી નથી શકતા. પણ હવે ગુજરાત પોતે તમને મળવા આવશે તમારા પોતાના FM ડાયવર્સ FM 102.8 પર લ્યુટન તથા તેની આજુબાજુના વિસ્તાર માટે દર ગુરુવારે રાતના 8-10 કલાકે અથવા ફરી વખત સાંભળવા માટે લોગ ઓન કરો www.diversefm.com પર. ગીતમાલા કાર્યક્રમમાં તમારા પોતાના લાડીલા મિત્ર કમલ આચાર્ય સાથે. તો ચાલો ફરી એક વાર મળીએ આપણા ગુજરાતમાં.

श्रोता मित्रों, आप सुन रहे गुजराती कार्यक्रम गीत माला 102.8 FM पर या तो www.diversefm.com पर। गीत माला कार्यक्रम दर गुरुवार अपनी समझ रजूआत करने पूरी कोशिश करे छे रात ना 8-10 कलाके। हेम केम छो ने? वारवारी लीधु हसे अने बधाय तैयार थई गया हसे। हाँ, શું ચાલે છે? વાતાવરણ પણ એવું થઈ ગયું છે કે છત્રીઓ બધી કાઢવાની, ધોધમાર ધમકાવી ગયો વરસાદ, અચ્છા અચ્છા જરૂરી હતી પણ કેટલા 40-50 દિવસ થઈ ગયા કઈ વરસાદનો ટીપુનો નામ નહોતું હે ને। આમ સાંભળ્યા છો ગીતમાલા 102.8 FM ઉપર લુટન ટ્રિબલ હાઉટન રિજિસ લેટન બઝર ડેલ્સ બરી મિલ્ટન કિંગ્સ। હલો ડેવ, મિલ્ટન કિંગ્સ ની ન્યુ પોર્ટ પેગનલ અને આ બાજુ ન્યુ નોર્થમ્પ્ટનના ટોચમાં જઈને ફરી પાછા ડાબો જમણો કરીને પાછા આવી હતો સીધા બેટફોર્ડ બાજુ। બેટફોર્ડથી સ્ટીવનેજ, વેલિંગટન સિટી, હેટફિલ્ડ, વેલિંગ નેબવર્થ અને આજુબાજુ અનેક વિસ્તારોમાં, યા તો પછી દુનિયાના કોઈ પણ ખૂણામાં યુરોપમાં હોય તો આપનું સ્વાગત છે, પોર્ચુગલમાં હોય આપનું સ્વાગત છે, જર્મનીમાં, પોલેન્ડમાં, જ્યાં પણ સાંભળતો હોય આપનું સ્વાગત છે। આવી જ રીતે અલેક્સા ઉપર સાંભળો છો કે આપના મોબાઈલ ઉપર સાંભળો છો કે લેપટોપ ઉપર સાંભળો છો, એને જણાવજો અમને, પણ અમને ખબર પડે ને કેવી રીતે છે, શું માહિતી ચાલુ રહે છે। હા, એમ કહેવા જાય ને તો 27 દિવસ આમ થઈ ગયા, આમ જોત જોતામાં વયા ગયા, ક્યાં ઓગસ્ટ મહિનાના એમ જ કહું છું 8 મહિના થઈ ગયા છે। અરે વાહ, અરે બધી તૈયારી થઈ જાય છે, શેની રમઝટ રમઝટ કરતા કરતા બધી। હમણાં નોરતાની પણ વાત કરવી પડશે આપણે। આપ સાંભળ્યા છો ગીતમાલા, સ્ટુડિયોનો વોટ્સએપ નંબર છે 0756868683। તમે સાંભળો અને બીજાને સંભળાવો, આપની ફરમાઈશ, આપની ચટપટી વાતો મોકલવી જરાય ભૂલતા નહીં।

श्रोता मित्रों, आप सम रिया चो गुजराती कार्यक्रम गीत माला 102.8 FM पर या तो www.diversefm.com पर गीत मारा कार्यक्रम दर गुरुवारे आपनी समक्ष रजूआत करवानी पूरी कोशिश करे छे। रातना 8-10 कलाक छे, 10 कलाक है, 10 कलाक छे नहीं, 10 कलाक तो आम जाते जैसे जेम 8 મહિના પૂરા થવા આવ્યા છે અને આપની બધે એમ લાગે કે બધી તૈયારીઓ કરવી છે, શું કરવું છે, અવલું કરવું છે, આમ કરવું છે, હે લિસ્ટ લાંબુ હોય છે, 1 તારીખથી માંડી જાન્યુઆરીની કે 31 ડિસેમ્બર સુધીની, બરાબર છે કે નહીં? વાં જાઉં ત્યાં જાઉં, પણ હકીકત શું છે સવારે ઉઠીને પછી ખબર પડે। આમ સાંભળી આ છો ગીતમાલા 102.8 FM ઉપર યા તો www.diversefm.com ઉપર। વાતાવરણ કેવું છે? જરાક ઠંડક થઈ છે કે નહીં? અહીંયા બરાબર ધોધમાર, આમ એમ કહેવાય ને ધોધમાર, એટલે આમ બરાબર ધોધમાર વરસાદ પડ્યો, પણ થોડોક જ પડ્યો છે અને એટલો બફારો છે, આમ તમને એમ લાગે કે પંખા ઓન કરું કે એસી ઓન કરું, અત્યારે હાલત એવી થઈ ગઈ છે। આમ સાંભળ્યા છો ગીતમાલા 102.8 FM ઉપર યા તો www.diversefm.com ઉપર। તમે સાંભળો અને બીજાને સંભળાવો। શું આપની પાસે અટપટો ઓખાણા છે તો મોકલાવો 0756868686863। મારી પાસે તો ઘણાય છે, પણ તમે મને કહો ને, સાંભળીએ। આ શ્રાવણ મહિનામાં આપણે આનંદ લેવાનો હોય તો શિવ તાંડવ પણ સાંભળવું જ પડે ને।

0: ગુજરાતી રેડિયો સાંભળો ડાયવર્સ એફએમ પર અને લાભ લો ગુજરાતી ગીતો, ગઝલો, સંસ્થા સમાચાર અને ચટપટી વાતો, જે સાંભળીને તમને આનંદ આવે. આપણા સૌનો ગુજરાતી રેડિયો ડાયવર્સ એફએમ.
1: શ્રોતા મિત્રો, આપ સાંભળ્યા છો ગુજરાતી કાર્યક્રમ ગીતમાલા 102.8 FM ઉપર, યા તો www.diversefm.com ઉપર. ગીતમાલા કાર્યક્રમ દર ગુરુવારે આપની સમક્ષ રજૂઆત કરવાની પૂરી કોશિશ કરીએ છીએ. રાતના 8-10 કલાકે 102.8 FM ઉપર, યા તો www.diversefm.com ઉપર. શ્રોતા મિત્રો, હું આપને નિમંત્રણ આપું છું. આમંત્રણ નહીં, નિમંત્રણ. નિમંત્રણ એટલે તમારે બધું મૂકીને આવવું જ પડશે, હે ને? કે લુટન નવરાત્રી એસોસિએશન ખાસ રજૂઆત કરે છે પંકજ સોઢા જોડે ઇન્ડિયાનું ધમાકેદાર કોમેડી નાટક ચાલો પટેલભાઈની જાનમાં. અરે વાહ વાહ વાહ, આવા તો ઘણા લગનમાં જઈ આવ્યા હશો, પણ આવા નહીં મળે તમને જોવા મળે. હું તમને કહું છું, ખડખડાટ હસવાની વાત છે અને ખૂબ જ આનંદ આવશે. તારીખ 27 સપ્ટેમ્બર 2026 બપોરના 3 વાગ્યા લુટન લાઇબ્રેરી થિયેટરમાં છે. વધુ વિગત માટે આપ સંપર્ક કરી શકો છો. મારો સંપર્ક કરી શકો છો 0771313014 ઉપર. અને આવી જ રીતે હું આપને કહી દઉં કે થોડીક જ ટિકિટો બાકી છે, તો ફટાફટ આપને જેને પણ એમ લાગે કે યોગ્ય લાગે કે તમારે જવું છે અને પટેલભાઈની જાનમાં જોડાવવું છે અમારા બધા ભેગા જોડે, તો પછી કેમ નહીં. કંઈનું કારણ છે, આપણે બધા ભેગા મળીને ખૂબ જ આનંદ કરશું ત્યાં. હે, હા, પેટ ભરીને આવજો. હા, બાકી પેટ ખાલી કરીને નહીં આવતા. ઓકે. અને આવી જ રીતે જે નાટકની વાત કરીએ, તો ટિકિટ માટે આપ કિશન ટેલોનો પણ સંપર્ક કરી શકો છો 0740211718, યા રાજુભાઈ દવે 0776734300. ટિકિટ છે £15 જે પાછળ છે, ત્રણ થોડીક બાકી છે, અને £20 પણ બાકી છે થોડીક. એટલે વહેલા તે પહેલા આવી જાજો, પછી કહેતા નહીં કે હું રહી ગયા. હે ને, જરાય ચિંતા નહીં કરતા. તો નાટક ભૂલતા નહીં, ચાલો પટેલભાઈની જાનમાં, ધમાકેદાર નાટક. આમ ખૂબ જ આનંદ આવશે અને પેટ. અને આ ઇન્ડિયાનું નાટક છે. હા, આપણે બધી જેમ બને એમ પૂરી કોશિશ કરીએ કે બધાને ખૂબ જ આનંદ આવે અને પેટ પકડીને હસીએ. હા, બીજો અટપટો ખાણું આ પ્રમાણે છે આજનું. ત્રણ અક્ષરનું મારું નામ. સૌથી ઊંચું છે મારું માન, સૌથી ઊંચું છે મારું માન. મધ્ય જાય તો પાડી બનું. પ્રથમ જાવ તો બનું પળ. આ ત્રણ અક્ષરનું કયું નામ છે એવું. આપ સાંભળ્યા છો ગીતમાલા. સ્ટુડિયોનો વોટ્સએપ નંબર છે 0756868683. તમે સાંભળો અને બીજાને સંભળાવો. અલેક્સા ઉપર સાંભળતા હોય કે આપના કોઈ રેડિયો સ્ટેશન ઉપર સાંભળતા હોય, રેડિયો માધ્યમ દ્વારા, રેડિયો પ્લેયર યા ડાયવર્સ એફએમ ના વોટ્સએપ ઉપર સાંભળતા હોય, તો આપનું સ્વાગત છે. અને આવી જ રીતે રાઠોડ સાહેબ, આપનો ધન્યવાદ.

શ્રોતા મિત્રો, આપ સાંભળ્યા છો ગુજરાતી કાર્યક્રમ ગીતમાળા 102.8 FM ઉપર યા તો www.diversefm.com ઉપર. ગીતમાળા કાર્યક્રમ દર ગુરુવારે આપની સમક્ષ રજૂઆત કરવાની પૂરી કોશિશ કરે છે રાતના 8-10 કલાકે. નમસ્તે, પ્રણામ અને પ્રણામ અને પ્રણામ અને પ્રણામ. હા, મોતીભાઈ અને નિર્મલાબેન, આપને પ્રણામ. જય શ્રી કૃષ્ણ. મને આશા છે કે આપ ખૂબ જ આનંદ માણી રહ્યા છો. તડકા બરાબર લીધા ને કે નહીં અહીંયા યુકેના? અને આવી જ રીતે પણ તમે અમારો લાભ લ્યો છો અહીંયા રેડિયો સાંભળવાનો, તે બદલ ખૂબ ખૂબ આભાર. અને મરાઠી ભાષા નથી આવડતી એટલે ઓલું ખાલી એટલું હાલે કાંઈ હાલા એવું કંઈક કહે ને. અને મીઠાઈમાં શું બનાવ્યું છે એ ખબર નથી. અચ્છા, હમણાં નજીકમાં ગણપતિજીનું પણ આવશે એટલે ઓહો હો હો, જલસો એ જલસો હે સપ્ટેમ્બરમાં. આપ સાંભળ્યા છો ગીતમાળા 102.8 FM ઉપર યા તો www.diversefm.com ઉપર. અટપટો ખાણું આ પ્રમાણે છે. તૈયાર થઈ જાઓ, તૈયાર થઈ જાઓ શ્રોતા મિત્રો. ત્રણ અક્ષરનું ઉભાર્યો જ આ સંગીત, થોડુંક પાછળ ઓછું કરવું આ બાજુ. ત્રણ અક્ષરનું મારું નામ સાંભળો, સાવ સહેલું છે. એમાં ઘણા ચતુર હશે તેને ફટાફટ ખબર પડી જાય શું છે આ. ત્રણ અક્ષરનું મારું નામ, સૌથી ઊંચું છે મારું માન. ત્રણ અક્ષરનું મારું નામ, સૌથી ઊંચું છે મારું માન. મધ્ય જાય તો પાડી બનું, મધ્ય જાય તો પાડી બનું. પ્રથમ જાઉં તો બનું પડ. સ્ટુડિયોનો વોટ્સએપ નંબર છે 0756868683. તમે સાંભળો અને બીજાને સંભળાવો ગીતમાળા

અંબાજીના આશીષ અને સોમનાથનો શંખનાદ, ગરબાના ઢોલ અને સૌરાષ્ટ્રના ગીત, અમદાવાદી મજાજ અને સુરતની સોડમ, કચ્છના રંગ અને બરોડાના સંસ્કાર, આ છે એ ગુજરાત જેને તમે રોજ યાદ કરો છો પણ ત્યાં પહોંચી નથી શકતા. પણ હવે ગુજરાત પોતે તમને મળવા આવશે તમારા પોતાના FM ડાયવર્સ FM 102.8 દશાંશ પર લ્યુટન તથા તેની આજુબાજુના વિસ્તાર માટે દર ગુરુવારે રાતના 8-10 કલાકે, અથવા ફરી વખત સાંભળવા માટે લોગ ઓન કરો www.diversefm.com પર. ગીતમાલા કાર્યક્રમમાં તમારા પોતાના લાડીલા મિત્ર કમલ આચાર્ય સાથે. તો ચાલો ફરી એક વાર મળીએ આપણા ગુજરાતમાં.

श्रोता मित्रो, आप सुन रहे हो गुजराती कार्यक्रम गीत माला 102.8 एफएम पर या तो www.divasfm.com पर। गीत माला कार्यक्रम दर गुरुवारे अपनी समक्ष रजूआत करवानी पूरी कोशिश करे छे। रातना 8 થી 10 કલાકે ત્રણ અક્ષરનું મારું નામ, અટપટ ઓખાણાની વાત કરું છું, ત્રણ અક્ષરનું મારું નામ સૌથી ઊંચું છે મારું માન, ત્રણ અક્ષરનું મારું નામ સૌથી ઊંચું છે મારું માન, મધ્ય જાય તો પાડી બનું, મધ્ય જાય તો પાડી બનું, પ્રથમ જાઓ તો બનું પડ। આ છે અટપટ ઓખાણો અને બે છે બાય વન ગેટ વન ફ્રી જાઓ બાય વન, એક તો આપે પછી બીજો ભેગો હોય, આદત પડી ગઈ હોય ને બાય વન ગેટ વન ફ્રી લેવાની શોપિંગ કરવામાં। અચ્છા અચ્છા સાથીઓ, ખોટો છે, ખોટો જવાબ છે, ના ના ના બરાબર નથી। અચ્છા હા, તો એની જોડે જોડે સાત સિત, સાત સિત એટલે શું? હા જરાક આમ જણાવજો, અમને પણ ખબર પડે કયા ગામડાની ભાષા છે, અમને પણ ખબર પડે, અમે તો કાઠિયાવાડી ભાઈ, અમને આવું બધું હું ખબર પડે। અચ્છા શ્રોતા મિત્રો, આપ સાંભળ્યા છો ગુજરાતી કાર્યક્રમ ગીતમાલા। આપને જો અટપટ ઓખાણાનો જવાબ ખબર હોય તો 0756868686 હાથની વાત આવે અને હથેળીની વાત આવે ત્યારે શ્યામલાલ મુનશી શું કહે છે,

શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો ગુજરાતી કાર્યક્રમ ગીતમાળા 102.8 FM ઉપર યા તો www.diversefm.com ઉપર. બીજા બે જવાબ આવ્યા છે. અરે જોઈએ જોઈએ જોઈએ. અરે જવાબ આમ જવાબ તો ધીરે ધીરે બધા બરામાં આવતા જાય છે ને. અટપટ ઓળખાણું સૌથી પહેલા તો આ પ્રમાણે છે. ત્રણ અક્ષરનું મારું નામ છે. ત્રણ અક્ષરનું મારું નામ. સૌથી ઊંચું છે મારું માન. સૌથી ઊંચું છે મારું માન. મધ્ય જાય તો પાડી બનું. પ્રથમ જાવ તો બનું પળ. અચ્છા, બધા જવાબ ખોટા જ આવે છે. એક જવાબ બીજો આવ્યો છે, પરંગ કે પલંગ. ના ના ના ના, ખોટો છે. ફરી પાછો જરાક વિચારી જુઓ. અને હા, આ સાત સાત સતી ઈ છે ને, બરાબર છે. તમારી ગુજરાતી ભાષા પાકી કહેવાય. હા, માફ કરજો, એનો મતલબ પ્રિસાઇઝ. હા, અચ્છા, ચોક્કસ, એકદમ. બરાબર, કોઈ પુસ્તક વાંચતું હોય તો એને પણ એમ કહેવાય. આપ સાંભળ્યા છો ગીતમાલા. સ્ટુડિયોનો વોટ્સએપ નંબર છે 0756868683. તમે સાંભળો અને બીજાને સંભળાવો ગીતમાળા.

શ્રોતો મિત્રો, આપ સાંભળ્યા છો ગુજરાતી કાર્યક્રમ ગીત માળા 102.8 FM ઉપર યા તો www.diversefm.com ઉપર. અટપટો ઓખાણું આ પ્રમાણે છે. ત્રણ અક્ષરનું મારું નામ, સૌથી ઊંચું છે મારું માન. આ તો અહીંયા તો ક્લુ છે એને ખોટો. ત્રણ અક્ષરનું મારું નામ, સૌથી ઊંચું છે મારું માન. મધ્ય જાય તો પાડી બનું, પ્રથમ જાઉં તો બનું પડ. પરોઠા ક્યાંથી આવ્યા એ જ હું વિચાર કરું. ચાલો, ખાવાનાની વસ્તુ નથી. અત્યારે તમે પરોઠાની વાત કરો છો, અહીંયા હું સ્ટુડિયોમાં બેઠો છે ને, પોતે ત્યાં બેઠા બેઠા બરાબર પરોઠાને ચાય ખાતા હશે. વાંધો નહીં, જોડે અથાણું પણ લઈ લેજો. આપ સાંભળ્યા છો ગીતમાળા. સ્ટુડિયોનો નંબર છે 07568686863. તમે સાંભળો અને બીજાને સંભળાવો ગીતમાળા.

કેટલાય પ્રેમ જોયા એ સદીઓ જૂની વાતોમાં, બસ એક જ યાદ રહી ગઈ, તું ને તારી વાતોમાં, તું ને તારી વાતોમાં.

શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો ગુજરાતી કાર્યક્રમ ગીતમાલા 102.8 FM ઉપર, યા તો www.divasfm.com ઉપર. અટપટો અખાણાનો વાત જોઈ રહ્યો છો, વાત જોઈ રહ્યો છો. ત્રણ અક્ષરનું મારું નામ સૌથી ઊંચું છે મારું માન. ત્રણ અક્ષરનું મારું નામ સૌથી ઊંચું છે મારું માન. મધ્ય જાય તો પાડી બનું, મધ્ય જાય તો પાડી બનું, પ્રથમ જાઓ તો બનું પડ, પ્રથમ જાઓ તો બનવું પડ. આ છે અટપટ ઓખાણો. સ્ટુડિયોનો વોટ્સએપ નંબર છે 0756868686863. તમે સાંભળો અને બીજાને સંભળાવો ગીતમાળા 102.8 FM ઉપર, યા તો www.divasfm.com ઉપર. શ્રોતા મિત્રો, હું આપને એમ પણ જણાવી દઉં કે લુટન નવરાત્રી એસોસિએશન LNA તેમને ધમાકેદાર એક નાટક પ્રસ્તુત કરે છે પંકજ સોઢા જોડે. ઇન્ડિયાનું નાટક છે ચાલો પટેલભાઈની જાનમાં. અને હા, પટેલભાઈની જાનમાં આપને નિમંત્રણ છે તારીખ 27 સપ્ટેમ્બર 2026 બપોરના 3 વાગે શો શરૂ થઈ જશે અને લગભગ 6:30 વાગ્યા સુધી લગભગ પતી જાવો જોઈએ. તો ચોક્કસ તમે પધારજો ત્યાં, અને ટિકિટો માટે અહીંયા સંપર્ક કરો. મારો સંપર્ક કરો 0771313014. થોડીક ટિકિટો બાકી છે, 15 વાળી પણ છે અને 20 વાળી પણ છે. પછી કહેતા નહીં અમે રહી ગયા, તમે રહી નહીં જાતા. ચાલો પટેલભાઈની જાનમાં આ છે એક ધમાકેદાર કોમેડી.

0: dance and R&B. This is Diverse.
1: આ જે રચના છે એ તુષારબેની રચના એટલી બધી પોપ્યુલર થઈ છે કે વેલેન્ટાઇન ડે ને દિવસે ઘણા બધા લોકો આ કાવ્ય પંક્તિઓ SMS માં મોકલે છે. પ્રેમની ખૂબ સુંદર વાત છે.

બનું પડ, પ્રથમ જાવ તો બનું પડ. આ છે આજનું અટપટ ઓખાણું. સ્ટુડિયોનો વોટ્સએપ નંબર છે 0756686863. સમય પણ જાતો જાય છે, 5 મિનિટ માટે ફક્ત, વધારે 5-7 મિનિટ માટે વોટ્સએપની લાઈન ચાલુ છે. આપ સાંભળ્યા છો ગીતમાલા. તમે સાંભળો અને બીજાને સંભળાવો.

श्रोता मित्रों, आप सुन रहे हो गुजराती कार्यक्रम गीत माला 102.8 FM पर या तो www.diversefm.com पर। गीत माला कार्यक्रम दर गुरुवारे अपनी समक्ष रजूआत करवानी पूरी कोशिश करे छे। रातना 8-10 कलाके समय पण जातो जाय छे अने पूरो थवा आव्यो छे अने आज साथे हुं आपने खूब धन्यवाद मानी लो। शुभ रात्रि क्वायर आवजो, बाय बाय, हैप्पी रक्षाबंधन बधाए ज्यां पण भाईओ बहेनो मळवाना होय। अने घणी वखत एम पूछे के काले 8-9, 9:30 સુધી જનોઈ બદલવાનો સમય છે, બધી માહિતી જીતી જુદી જુદી બધી માનતા જે જે માનતા હોય એના માટે। અને આવી જ રીતે પ્રાર્થના કરીએ કે એક ભયંકર હોનારત થઈ ગઈ બધો નેપાલ બાજુ, અને પ્રાર્થના કરીએ કે બધાએ હેમકેમ રહે અને બધાએ સગા સંબંધી જે પણ ત્યાં ગયા હોય એ પાછા આવે કાં તો મળી ગયા હોય એવી પ્રાર્થના। આજ સાથે શુભરાત્રી કહી રહ્યો, બાય બાય, હેંગ પહેરજો, સાવધાન રહેજો અને ખાસ કરીને સ્કેમર્સથી દૂર રહેજો।